0: Asha Basmati Rice. Available now at all Falcon stores, Worli Superstore, Opus and all independent stores nationwide.
1: Are we there yet?
2: Okay, bags are here. Where's the taxi? I can't load the map.
3: Relax, I've booked the Uber already.
2: How? My roaming isn't even working yet.
3: I switched to Simsy before we left London.
2: Simsy? Since when are you the tech expert?
3: Since I decided I want a stress-free holiday.
4: Don't let roaming ruin your holiday spirit. Get the Simsy eSIM for affordable dates in India and across the globe. Simsy, holiday travel simplified.
5: T's and C's apply.
6: એક ઐતિહાસિક અને દિવ્ય અવસર પેરિસમાં ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ગ્રાન્ડ ઓપનિંગમાં દર્શનનો લાભ. આ પવિત્ર યાત્રામાં જોડાઓ આપના પરિવાર સાથે, જ્યાં મળશે શાંતિ, ભક્તિ અને આનંદ, અને સાથે આઈફિલ ટાવર, સેન રિવર ક્રુઝ અને પેરિસ સિટી ટૂર નો આનંદ માણો. ડિપાર્ચર 5 સપ્ટેમ્બર ના મંત્રા હોલિડેઝ. કોલ કરો 0203-773-633. મંત્રા હોલિડેઝ, વોટ્સ યોર ટ્રાવેલ મંત્રા.
7: Save the date. Friday 3rd to Sunday the 5th of July. And Indian summer is back.
0: Presented by Inspirate. Exclusive radio partner, Leica Radio Midlands.
7: For sponsorship inquiries, call Leica Radio on 0116 471 0697.
0: Or sales at leicamedia.co.uk.
8: Leica Radio Network. Proud hospitality partner, Ragasan. This is the largest commercial Asian radio network in the UK. This is Leica Radio, part of the Leica Radio Network. This is the Leica Radio Network, broadcasting across the UK. Leica Radio Network. Broadcasting across the UK with Asian stations.
9: अपने बिजनेस को UK के लार्जेस्ट एशियन कमर्शियल रेडियो नेटवर्क पर एडवर्टाइज करने के लिए कॉल करें Leica Radio Sales on 0116 471 0697 या ईमेल करें sales@leicamedia.co.uk. Tasty track of the hour brought to you by Coca Noodles.